એવો પાડ લો. દુઃખ રોગ સંતાપી ઉતરે, દુઃખ રોગ સંતાપી ઉતરે, દુઃખ સુની સચ્ચી વાણી.